શપથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિત્તમંત્રી નિર્મલા સીતારામન, ભાજપા અધ્યક્ષ નીતિન નવીન તથા એનડીએ શાસિત રાજ્યો કે મુખ્યમંત્રી ઓર ઉપ મુખ્યમંત્રી ભી ઉપસ્થિત રહેંગે. સચિવ ચુનને કી ઘોષણા કી હૈ. ઇન વિધાયકો ને અસ્થાયી અધ્યક્ષ કરુપ